નવો બનાવવા તો એમાં હમ ઇડલી ડોસા બનાવવા આપ ડોસા બનાવતો સમય કહે હોય કે કેતરી બારું તવા પર ચિપકી જાય તો આ સો નહીં હોય એ કારણ કંઈ કરા કે પહેલાં હમ કંઈ કરા કે તવા પર નમક છિડકા ફિર બરફ કા ટુકડા ખા તવા પર 30 સેકન્ડ તક રગડા યા 1 મિનિટ તક ભી હમે રગડી શકાય ફિર ઉના પાણી ખા તો ફેંકી દેવા ને જબ તવો સૂકી જાય ઓકા બાદ આધા પ્યાજ કા કાંટા ઉમાં ઓકા તેલમાં ડૂબાવા ઓકા અચ્છા તવા પર રગડી લેવા ઉના તેલ ખા તાકી તેલ અચ્છા સી તવા પર લગી જાય ને તવા ખા ગરમ હોણ દેવા અચ્છો ઓકા બાદ કે જો પ્રક્રિયા છે અમારી ડોસા બનાવવાના કે ઓકા ચાલુ કરા આશા કરના સી જો ડોસો છે ઉ તવા પર ચિપકણો કોને તો બેઠું એ ટિપ્સ ભી આપ જરૂર અજમાવજો ને હમક પત્ર નકા માધ્યમ સી બતાવજો ને આવા સમય અમારા કાર્યક્રમમાં એક નિમાડી ભજન સુણનો કહો તો આવ સુણાય બેણ મેરા દુબે કો ગાયો યો ભજન.